0: પ્રજાપતિ મહારાજ અગ્નિમિત
1: પ્રબલવન ઉત્સવે બલાલે
2: શુંગ કુલભૂષણ
0: વિદિશાપતિ મહારાજ અગ્નિમિત
1: પ્રબલવન ઉત્સવ